ગામ મામા ગામ કર સને ધને મદને દાદાને રે ને ને રે કાય ને ને મા મામા ગામ કર સને ધને રે દાને કરે રે ને મા મદને રે જાને રે કાય ને